0: રીતિ આ બધું જ રીતિ.
1: દુવ્વા છે ગેણક માગો હોરસ નું કરે ફદ દત્તતી હરી
2: આ કોકો
1: દત્તા આદે મંડ મડ મશાક બાલાગે ગણ છે દત્તા મિહાર મિહ હોરસ કરે ઉણી ઇંગે
2: તી હાદ રંગળ કુંજકે પર બડા શુક્રિયા
1: મારો હબા
0: દિવેહી એફએમ કે કુમ્મે ગટીરે કે ફેશન મિસ દિવેહી અમિલ રાગે કે લવેકું.